રૂટિન છે, ટૂલ પ્રોડક્ટ્સ ટોંક છે, મિલાવી છે, સબીર બાબા ફેમિલી શોપિંગ સેન્ટર્સ ને મિલાવી છે, ઓર કુરકે હવે સર મિલાવી છે, ડીરે જૂથા મનન આદિને લવા છે, ઉમરાડી કી જનસી ભાઈ સર મિલાવી છે, રૂટિન છે, ટૂલ પ્રોડક્ટ્સ જિંદાબાદ, આઈ એમ ડોક્ટર સારા મિસુ ડીરે મનન છે, ડોક્ટર સારા મિસુ જમા ખોર ખુશાલ છે, બને લવ થેન્ક્સ બલુ આઈ છે સિદ્ધરમાન બેટાને સી વિચાર સલામ અલેકુમ વાલેકુમ સલામ છે સિદ્ધરમાન બેટાને પ્રોગ્રામ દે બબલ બબલ ઓસ મે જી સુક વરિયાત કરી વાઈ જઈ ન પે જનમ હગા યે ખેર શો પસંગલ બમે વિદુ જાના દેરે મને નસે ખુશાલ છે સિદ્ધરમાન સે ભાઈ કે નસે અઝ બતાતો દીદી આખા વલે સર ચગમ દે કેના આયુષીર વહે કે નસે અભી કેને વિચે યાર મે રકીબ સર વલાડો પોવર મંડ મેકડ યાર મે રકીબ સર વલાડો પોવર મંડ મેકડ લા રકીબ ચચકત મચકડ વેના મંડ મેકડ છે السلام علیکم اینڈ مسوتن دی خیر سنگے عورت شاہتے رسلا شو اینڈ خبر دی ڈیرے خوشی دی شیر آپ کے نام کفن کی دی تصویر رسرا کے ایک دا حسین اچھے وہ جنت کے رنا خیر شے ڈیر شن نو ٹینشن یوزر ہو رہی خانوں کے خور خوشحال شے السلام علیکم بھائی جان ویلکم ٹو دی نو ٹینشن شو آپ کو اسپیشل سلام سب سے کو سلام شاز یا مرد خور خوشحال شے سلام بھائی سنگے سنگے ائی ایم فوز پھر خوشحال شیڈی نے منن سی اور السلام علیکم وعلیکم السلام نزبان بھائی شیڈی چی اسک مس خواڑی نو ہے وانم کا سوک می نخواڑی نو نی وانم او زمون عزت لا چسپ کتلی پروردگار شرمیندے یہ وانا نزبان بھائی اور بردن کو توائے چی نو ٹینشن سپری دی پمین استعمال کی جار شم محمد رحمان دشگرن سی جار دس ڈیرے منن سی اور سلامنا بھائی جان سنگے بھائی می شو السلام علیکم گرا شہباز نا عبد الحدی سڑے مشی آواز دے اوکے دا من نسی سما تھا بار بار مزخی شروع یا ابیدا کہ ورتیاں یا خمرتا سلش صبر کوئی نیکسٹ گنتے تم پریش دے کنا دا اسپانسر پروگرام دے ختم شی